0: નમસ્કાર, સિમનિયા પેલાગ પ્રણામ. આશના કંડિયાલ ને ગીતર બાબતે શ્રોતાઓ, અમારે સ્ટુડિયો ઘડીમાં 5:45:40 હોના છે ઓર યુ બગચ આંચલિક બોલી ભાષા કા કાર્યક્રમ ગ્રામ જગત કી. તો આપ સભી કો મેં આજ કા યે કાર્યક્રમમાં સ્વાગત કરું છું. ઓર જન કે આપ સભી જણતા છે, યુ કાર્યક્રમ છે આપા કી અપની બોલી ભાષા કી. તો યેમાં હમ બાત કરતા ઉત્તરાખંડ કા લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ ઓર છક્કે કી છુઈ બતા હમ લગાદા દેશ વિદેશ કી ભી. તો એના સુંદર સે કાર્યક્રમ સે આપ સભી જુડના છે, આપ સભી કો સ્વાગત છે, અભિનંદન છે. ઓર આજ કા કાર્યક્રમ કા બાબત સબસે પહેલે શ્રોતાઓ આપને બતાવ ચાહું છું, આજ હમ આપને લેકે જલા સ્ટુડિયો સે બહેર. જી હા, બસ ગયા લગ્યું છે. તો ઇને ઉને જાણવા જરા સી હમ લોગો થે ડેર લગદી છે કે ભાઈ રસ્તા ટૂટ્યા હોલા, બરખા હોણી છે ઓર બાદલ ફટણા છે, દુનિયા ભર કી સમસ્યા બહેર છે. લેકિન ઘર બેઠી બેઠી કી હમ આપને લે જાણા છા ટિહરી ગઢવાલ કા જૌનપુર ઇલાકામાં ઓર યખા કુ દેવલસારી જો ક્ષેત્ર છે, રમણીક એક સ્થળ છે. આજ સ્થળ રિકોર્ડિંગ પર આધારિત કાર્યક્રમ છે આપ સુણલા. દેવલસારી કા બારામાં વખા કા સ્થાનિય જો લોક છે ને વે સ્થાન કી મહિમા ક્યાં છે, વો સ્થાન ક્યાં છે, એ બારામાં આજ યુ સ્ટુડિયો સે બહેર કાર્યક્રમ છે. ઓર યે થે પ્રસ્તુત કરલા વિનય ધ્યાની. યહાં કા અલાવા રંત રહેબાર હમારા કાર્યક્રમમાં રોલા ઓર સદની કી તરહ લોકગીત કાર્યક્રમમાં હમ આપને સુણોલા. ઓર કાર્યક્રમ શરૂ હોણ સે પહેલે આપ સભી થા યહી બોલું કે ચિઠ્ઠી પત્રિકા માધ્યમ સે આપ હમ તક અપડા બાત વિચાર લિખ ભેજા. હમરે ચિઠ્ઠી કો પતા છે ચિઠ્ઠી ગ્રામ જગત @gmail.com. જન કે આપ સભી જણના છા અબ જો યુ કાર્યક્રમ ગ્રામ જગત છે આપા કો એક નયા સ્વરૂપમાં આણવાલું છે. તો યે સંબંધી આપ હમ તક લિખ ભેજા કે આપ લોગ કતના ઉત્સાહિત છા ઓર યે કાર્યક્રમમાં આપ લોગો કી ભાગીદારી હોણ ભી બહોત જ્યાદા જરૂરી છે. કેલે એક નયા સ્વરૂપમાં લાણ કો ઉદ્દેશ્ય સિર્ફ યહી છે કે હમારા શ્રોતા જો ઇતના સમય સે હમારા કાર્યક્રમમાં જુડ્યા છે ઊં કી ભાગીદારી થાય ઓર જ્યાદા સુનિશ્ચિત કરનો ખૂણ. ઓર જતના નયા લોગ હમ તે સુણના છે વો ભી થોડા સોંગા ઓર તરીકા સે, યાની કે વોટ્સએપ કા માધ્યમ સે, ફોન કા માધ્યમ સે હમારા સાથ જુડ સકા. તો યે કાર્યક્રમ જો છે ઓર અચ્છું બણ લો. તો કાર્યક્રમ સંબંધી અભી આપ સુણા એક મહત્વપૂર્ણ સૂચના.
1: કાર્યક્રમ સંબંધી સૂચના સુણા આણવાલા મહિના બેટી હમ આપક ખાતે ગ્રામ જગત માં કુછ નય કાર્યક્રમ લેકે આણા છે. મહિના કા પ્રતિક વારગુણ સાપ્તાહિક કાર્યક્રમ આપ સુણીલી ન્યાર ધ્વાર. ફોન ઇન કાર્યક્રમ હેલો ગ્રામ જગત આપ સુણીલી મહિના માં દ્વિધા પહેલું અર તીસુર શુક્રવાર ગુણ. ઓર યે કાર્યક્રમ કા ખાતિર શ્રોતાઓ કી ફોન રિકોર્ડિંગ ભી પ્યારા દિન બેખુંદા 4:30 to 4:30 તલક કરી જાય. યે કાર્યક્રમ કા વાસ્તા હમારો ફોન નંબર છે 7088001382. સૂચના સમાપ્ત હોય.
0: શ્રોતા ઉમેદ છે આપણ હમારું જો નંબર છે વો નોટ કરેલી હોલું ઓર જલ્દી આપ લોગ હમ દગડી કાર્યક્રમમાં જોડલા. તો કાર્યક્રમ કી શરૂઆત હમ કરતા એક સુંદર સી ગઢવાલી લોકગીત કા સાથ. ઓર ઇન બુલેલા કી એક જાગર છે ઓર બહોત સમય બાદ બોલલા કે યુ મેરી પસંદીદા ગીત છે આપ સભી કા વાસ્તા ભી હમ પટાણા છે. ઓર કઈ ના હમારા શ્રોતા છે જો એતવાર કા દિન ભી એક ગીત કી ફરમાઇશ કરતા છે. તો આજ હું સભી કા વાસ્તા ઓર આપ સભી સુણવલો કા વાસ્તા કાર્યક્રમ ગ્રામ જગતમાં હમ પટાણા છે આપ સભી કા વાસ્તા હેમા કરાસી કા સ્વરમાં સુંદર સી ગીત.